0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा में रहता किसान भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
0: राम राम। હવે ભાઈ બહેનો આપ સૌ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કર રહ્યો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં।
1: હવે ભાઈ બહેનો લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એક નવા વિષયને હાથ મનીષા બહેન આજે કાર્યક્રમ મેં આપણા ભાઈ બહેનો થી વાતચીત કરવા વાળા હો કે આપણે જે આ પર્યાવરણ નું અસંતુલન થઈ રહ્યું હે એને બચાવવા મેં આપણે જે કિસાન ભાઈ બહેન હે એ હરતે આપણે ભૂમિકા નિભાવી શકો। આપણે દેખો હો કે ધરતી જે હે એ હરીભરી હોગા तो नदियां जो हैं ये भी भरी तकी रहेगा।
0: होवे
1: किसान अगर संकल्प ले तो पर्यावरण ने फिर तकी मुस्कान आली सके। तासे कार्यक्रम में आपणे जाणंगा कि प्रकृति ने हरू भरू बनावीने राखवा में प्रकृति ना संतुलन बनावीने राखवा में आपणे किसान भाई बहन हरते मोटी भूमिका निभावी सके।
0: હવે અંજલી બોન તો આણા વિષય માં આપણે ભાઈ બોનો કદી ઘણા કાની વાતે રેંગા અબર હમણા ગીત ને મોરે કર આપણી વાતે।
1: હવે તો ભાઈ બોનો આપ હમર તરેસુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે।

0: અંજલિબન ગીત ત્યાં આવીશું પૂરું. અને આ ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરે હા આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મી. જેમ કે અંજલિબન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું, આપણે કિસાન ભાઈ બોને પર્યાવરણને હેતે બચાવી શકીએ એમ. આપણ દેખો હા કે પર્યાવરણને આપણે કૃષિ હવે એકબીજા કથી જોડી હતી હે. કિસાન કેવલ અન્નદાતા જ નથી, બલ્કિ પ્રકૃતિને સફતી નિકટ રહેવા વાળા વ્યક્તિ બી હે. ખેતી, મિટ્ટી, જળ, પેડ પોધો અને પશુ પક્ષી આ સબનો હિદુ સંબંધ આપણે કિસાન ભાઈ બનખતું જોડ્યું હતું હે. અગર પર્યાવરણ સુરક્ષિત રહેગા તે આપણે કૃષિ હવે બી સુરક્ષિત રહેગા, ને અગર આપણે પર્યાવરણને નુકસાન પહોંચેગા તે આપણે આ કૃષિ હે વે બી પ્રભાવિત થાયગા, આપણે કિસાન ભાઈ બહેનોને આય હે વે બી પ્રભાવિત થાયગા. અત્યારે આપણે કેવું ચાહંગા કે આ પર્યાવરણ સંરક્ષણ હે આપણે કિસાન ભાઈ બહેનોને જીવન મે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે ભાઈ બહેનોને કેવું ચાહંગા કે કિસાનનું જે જીવન હે એ પ્રકૃતિને હાથે સેંડે હે. બારિશના ટાઈમે કિસાન ખુશ થઈ જા, હુકવું પડે તો કિસાનની ચિંતાએ વધી જાય, ફસલ અચ્છી થા તો ગાઉ ખુશ થઈ સા. અને એ પ્રકાર થકી આપણે દેખો હ કે કિસાન પ્રકૃતિને કેવળ સંસાધન ન જ નથી માનતા, બલ્કિ આપણે પરિવારનો હિસ્સો માને હે. ધરતી એણની માં હે, પાણી એનું જીવન રેખા હે, ને પેડ પોધો એણને સાથી હે. આ જ કારણ હે કે સદીઓ થકી કિસાન ને પર્યાવરણનું જે સંબંધ હે એ એકાબીજા થકી ઘણું અનમોલ બન્યું તકું હે. આજે પર્યાવરણ જે હે એને હામે ઘણા આકારની ચુનૌતી હામે આવી રહી હે. આપણે દેખો કે જંગલોની કટાઈ થઈ રહી હે, ભૂમિનું જળ સ્તર નેસ જઈ રહ્યું હે, મિટ્ટીની ઉર્વરક ક્ષમતા કમ થઈ રહી હે, પ્રદૂષણ વધી રહ્યું હે, ને તાપમાન જે હે એ આપણે દેખો કે હર સાલ એક નવું રેકોર્ડ બનાવી રહ્યું હે. એટલે કહી શકો કે હર સાલ તાપમાન જે હે એ વધારે થતું જઈ રહ્યું હે. મોસમ ચક્ર અસંતુલિત થઈ રહે હે, તો અણી સબ સમસ્યાઓનું અસર સપ્તકી પહેલે આપણે કિસાન માટે પડે હે. જઈ વખત બારિશનું ટાઈમ રે, તઈ વખત બારિશ નહીં આવે તો એને કે ખેતી પ્રભાવિત થા, ગરમી વધે તો ફસલે જે હે એ ઝુલસી જાય હે, પાણીની કમી રહે તો સિંચાઈની મુશ્કેલી આવી જા. તો અણી પ્રકાર થકી પર્યાવરણની રક્ષા પ્રકૃતિને બદલે જ નથી, બલકે આપણે કિસાન ભાઈ બહેનોના ભવિષ્ય બદલે બી જરૂરી હે.
0: હવે અંજલિબન આપે સહી કીધું, એને સાથે આપણે દેખો હા કે આજે દુનિયા મેં જલવાયુ પરિવર્તન, જળ સંકટ, ભૂમિ સંરક્ષણ, વાયુ પ્રદૂષણ ને જૈવ વિવિધતા નુકસાન જેવી સમસ્યા હેવી આપણે હામો દેખાઈ દઈ રહી હે. અણી સમસ્યા કતે નિપટવા બદલે આપણે કિસાન ભાઈ બહેનોનું જો યોગદાન હે વો ઘણું આકું રહે. અગર આપણે કિસાન ભાઈ બહેન પર્યાવરણ અનુકૂળ ખેતીને અપનાવેગા તેવે ન કેવલ આપણે આય બઢાવી શકેગા, બલકે આવા વાળી પીઢીઓ બદલે બી પ્રાકૃતિક સંસાધન સુરક્ષિત રાખી શકેગા.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, એની સાથે આપણે ભાઈ બહેનોને કેવું ચંગા

0: મિટ્ટી ખેતીની આત્મા હૈ. અગર મિટ્ટી સ્વસ્થ રહેગા તો આપણી ફસલ જે હૈ એ ભી અસલ આપણને મળેગા. કિસાન ભાઈ બુન જે હૈ એ મિટ્ટી બચાવવા મે ઘણા કના કદમ ઉઠાવી શકે. એના ને જૈવિક ખાદ અપનાવવું હોગા, ગોબર ખાદ, વર્મી કમ્પોસ્ટ અને સબ ચીજે થકી આપણી મિટ્ટીની ગુણવત્તા વધે હૈ. જેન થકી મિટ્ટી મે સૂક્ષ્મ જીવ વધેગા, ઉર્વરક ક્ષમતા વધેગા અને રાસાયણિક પ્રદૂષણ કમ થાગા. આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા, એક જ ફસલ આપણને આકુદાડી નથી કરવી. અગર આપણે એક જ ફસલ આકુદાડી કરો તો આપણી જે મિટ્ટી હૈ એ કમઝોર પડે હૈ. એટલે આપણે ભાઈ બહેનોને અલગ અલગ ફસલે ઉગાવી હૈ તાકી મિટ્ટીની સેહત બની તકી રહે.
1: હવે અંજલિબેન આપે સહી કીધું તે કાર્યક્રમની માધ્યમથી આપણે ભાઈ બહેનો કરતી પર્યાવરણ સંરક્ષણ આપણે હેતે કરો એને બારા મેં આપણે વાતે ચાલીસ રહી હૈ ને આ વાતે આપણ આગે બી એમસ કરતા રંગા
0: આપણ
1: હામળા ગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ હામળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: મનીષા બોન, ગીત તો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફર કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે આસે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો તો કે ઘણી અસલ વાતે ચાલી રહી હે કે આપણે જે કિસાન ભાઈ બોન હે એ પર્યાવરણના સંરક્ષણ મેં હરતે આપણું યોગદાન આપી શકે. જેમ કે ઘણા કાની વાતે આપણે જાણી આયસ વાત કરો તો પેડ કેવળ છાયા નથી આલતો બલકે આપણે પર્યાવરણના સંતુલનને બનાવીને રાખવામાં ભી કામ કરે હે. પેડ આપણને ઓક્સિજન આલે હે, તાપમાન કમ કરે હે, મિટ્ટી કટાવ રોકે હે, પક્ષીઓને જે જીવ હે એનાનું આશ્રય રહે હે. અગર કિસાન આપણે ખેતરની મેળ માટે પેડ લગાડેગા તો પર્યાવરણને ખેતી બેને લાભ પૂગેગા.
1: હવે
0: એને સાથે ઘણી વખત આપણે દેખો કે આપણે જે ભાઈ બોન હે એ ફસલના જે અવશેષ હે એને બારી નાખે હે. એમ તકે આપણે દેખો કે ઘણા કાનું પ્રદૂષણ થઈ સા. ફસલ કટાઈને બાદ અગર આપણે ભાઈ બોન પરાલીને જલાવે તો આપણે દેખો કે ઘણા કાના ફાયદા એનાને થઈ શકે. અને ગરીબ પરાલી જે હે એને બારી નાખે તો આપણે દેખો કે વાયુ પ્રદૂષણ થા, મિટ્ટીના જે લાભકારી મિત્ર કીટ હે એ મરી જાય, વાતાવરણને નુકસાન થા. પરાલી તકી આપણે ખાદ બનાવી શક, પશુચારો ને અન્ય ઘણા કાની એવી ચીજે હે જેને આને આપણે કામે લઈ શક. તો આ સમસ્યા બી દૂર કરવા બદલે આપણે કિસાન ભાઈ બોન ઘણી મોટી જિમ્મેદારી નિભાવે અગર એ સમજદારી તકી કામ કરે તો.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે દેખો કે આપણે જો મોસમ એવું લગાતાર બદલી રહ્યું હે, ક્યારેક હુકુ પડી જાય તો ક્યારેક બાઢ આવી જાય હે, ક્યારેક આપણે દેખો કે વર્ષા હે વે બી અનિયમિત થાય હે, આ કિસાન ભાઈ બોનો બદલે ઘણી મોટી ચુનૌતી હે. આના બદલે આપણે કિસાન ભાઈ બોને જલવાયુ પરિવર્તનને મુકાબલો કરવા બદલે વણની સહી ફસલનો ચુનાવ કરવું હે, હુકુ સહન કરી શકે એવી ફસલને અપનાવવું હે, એને સાથે પ્રાકૃતિક સંસાધન હે વેણને બી સંરક્ષણ કરવું હે, મોસમ આધારિત આપણે ભાઈ બહેનોને ખેતી કરવી હે ને નવી તકનીકીને અપનાવવું હે. અગર આપણે ભાઈ બહેન આ એવા ઉપાય અપનાવેગા તે વણની ખેતી હે વે અધિક સુરક્ષિત રહેગા અને પર્યાવરણ અનુકૂળ બી બની શકેગા.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું, આયસ જૈવ વિવિધતાને બચાવવામાં બી આપણા ભાઈ બહેન ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે. આપણે દેખો કે પ્રકૃતિ મેં હર જીવનું એક અલગ જ મહત્વ હે. તિતલી, મધુમક્કી, પક્ષી, કેચવા, છોટો છોટો જે જીવ હે એ પર્યાવરણના સંતુલનને બનાવીને રાખવામાં મદદ કરે હે. અગર આપણે કિસાન ભાઈ બોન રસાયણ ખાદ્ય પદાર્થનો પ્રયોગ નહીં કરીને જૈવિક ખાદનો પ્રયોગ કરેગા તો આ જીવ સુરક્ષિત રહી પાંગા. તો આંતકી આપણે જે મધુમક્ખી હે એ ફસલ માટે પરાગણ કરેગા, જિંદગી આપણે ઉત્પાદન વધેગા. એટલે આપણે કહી શકો કે જીવ વિવિધતાની રક્ષામાં બી આપણે કિસાન ભાઈ બોન ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે. ગ્રામીણ બોને જળ, જંગલની જમીન તકી સપ્તકી વધારે જોડી તકી રહે હે. એ પેડ પૌધો લગાડે હે, પશુપાલન કરે હે, પાણી બચાવે હે ને ખાદ તૈયાર કરે. અણી પ્રકાર તકી આપણી બોન અને પર્યાવરણ સંરક્ષણ તકી જોડ્યા જે પ્રશિક્ષણ હે એ આલવા સુએ જેમ તકી ગામ મેં મોટું બદલાવ આવી શકે ગા.
1: હવે અંજલિ બોન, આયસ આપણે ભાઈ બોનને બતાડો કે પ્રાકૃતિક ખેતી કરતી આપણે પર્યાવરણ હેતે સુરક્ષિત રહે. તે આપણે દેખા કે પ્રાકૃતિક ખેતી હે આજે પર્યાવરણ સંરક્ષણનું એક પ્રભાવી માધ્યમ બની ચુક્યું હે. એનમે આપણે દેખા કે રાસાયણિક ઉર્વરક ને કીટનાશકોનો પ્રયોગ નહીં કરતા હે, તે આના ખાતે પ્રાકૃતિક ખેતીને ઘણા આકારના લાભ મળી હે. જેમ કે મિટ્ટીની ઉર્વરક ક્ષમતા હે વે બી વધે હે, ઉત્પાદનની લાગત હે વે બી કમ થાય હે, જળ સંરક્ષણ બી થાય હે, પર્યાવરણ પ્રદૂષણ ઘટે હે ને સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થ હે વે બી આપણે કિસાન ભાઈ બહેનોને મળે હે. એટલે આપણે કિસાન ભાઈ બહેનોને પ્રાકૃતિક આધારિત ખેતીને અપનાવવું હે. એને સાથે ભાઈ બહેનોને કહેવું ચાંગા કે કિસાન કેવળ આપણે ખેતી તક સીમિત નહીં રહે, વે સમાજને બી નવી દિશા આપી શકે હે. અગર આપણે કિસાન ભાઈ બહેન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આલેંગા અને ગાંવ ગાંવમાં જઈને લોકોને પ્રેરિત કરેગા તો વે ગાંવને બી આગળ વધારી શકેગા અને વણની ખેતી હે વણને બી આગળ વધારી શકેગા. આપણે દેખા કે વે ગાંવના ક્ષેત્રમાં જઈને વૃક્ષારોપણનું અભિયાન ચલાવી શકે હે, જળ સંરક્ષણને પ્રતિ જાગૃતતા ફેલાવી શકે હે, પ્લાસ્ટિકનો ઉપયોગ કમ કરવા બદલે બી આપણે ગામના લોકોને હે વણને જાગૃત કરી શકે હે, સ્વચ્છતા અભિયાન હે વણામાં બી ભાગ લઈ શકે હે. આના પ્રકાર ખાતી આપણે કહી શકો કે આપણે કિસાન ભાઈ બોન સમાજ મેં ને પર્યાવરણ સંરક્ષણ મેં આપણી ભૂમિકા આપી શકી હે.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું, પર્યાવરણ સંરક્ષણ કેવળ સરકાર ને સંસ્થાની જિમ્મેદારી નથી, આ સબ મનકની જિમ્મેદારી હે. આપણે દેખો કે કિસાન ભૂમિ તકી વધારે જુડ્યો તકો રહે હે. જઈ વખત એક કિસાન મિટ્ટીને બચાવેગા, પાણી બચાવેગા, પેડ લગાડેગા, જૈવિક ખેતી અપનાવેગા ને પ્રકૃતિનું સન્માન કરેગા, તઈ વખત કેવળ ફસલને જ નહીં બચાવેગા બલકી આવા વારી પેઢીના ભવિષ્યને બી સુરક્ષિત રાખેગા. યાદ રાખો ભાઈ બોનુ, અગર પર્યાવરણ સુરક્ષિત રહેગા તો ખેતી સુરક્ષિત રહેગા, અને ખેતી સુરક્ષિત રહેગા તો સમાજ ને દેશ બે મજબૂત રહેગા. ધરતી આપણને વિરાસત મેં નથી મળી બલકી આવા વારી પેઢીઓની અમાનત હે. એટલે આપણને આને બહેતર બનાવવું હોગા. પેડ લગાવો, જળ બચાવો, ધરતી માનું માન વધાવો, કિસાન બને પર્યાવરણના પહેરી, હરિયાલી તકી આવે ખુશીઓની લહેર.
1: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનને કાર્યક્રમને માધ્યમ કથી કેવું જાંગા કે પર્યાવરણ સંરક્ષણ આજની સબકતી મોટી આવશ્યકતા હે. કિસાન પ્રકૃતિને સબકતી નિકટ રહી એટલે પર્યાવરણને બચાવમાં વણની ભૂમિકા હે વે મોટી રહે. મિટ્ટી સંરક્ષણ, જળ બચત, વૃક્ષારોપણ, જૈવિક ખેતી, પરાલી પ્રબંધન ને જીવ વિવિધતા સંરક્ષણ જેવા કાર્ય હિ વિને માધ્યમ કથી આપણે કિસાન ભાઈ બોન હિ પર્યાવરણની રક્ષા કરી શકે હે. અંજલિ બોન, અગર કિસાન ભાઈ બોન પર્યાવરણને અનુકૂળ ખેતીને અપનાવેંગા તો આણખતી વણને કેવલ કૃષિ સમૃદ્ધ નહીં બનેગા બલ્કિ આવા વાળી પેઢીઓને બી સ્વચ્છ જળ, શુદ્ધ હવા ને સ્વસ્થ ધરતી પ્રાપ્ત થાયગા. વાસ્તવમાં આપણે દેખ કે આપણે કિસાન ભાઈ બોન હિ કેવલ અન્નદાતા જ નથી હે બલ્કિ પર્યાવરણના સચ્ચા રક્ષક બી હે. એટલે પ્રત્યેક કિસાનને આપણે જુએ હે કે વે વણના કર્તવ્યને નિભાવે, પ્રકૃતિને હાથે મળીને સંતુલન બનાવીને ખેતી કરે હિ ને પર્યાવરણ સંરક્ષણ મેં આપણું યોગદાન આલે હિ ને વેની બારામી લોકોને જાગૃત કરી હિ ને અભિયાન ચલાવીને બી લોકોને જાગૃત કરી.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાત થઈ ગઈ હે કે આપણે કિસાન ભાઈ બોન હળતે પર્યાવરણના સંરક્ષણ મેં આપણું યોગદાન આલી શકીએ. આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા.
1: હવે
0: કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું, તો સૂટો તો પડ પણ સાથે પહેલા હામરી લે કોર ગીત ને મોરે પડો સૂટો.
1: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હામળો આ ગીત.